જુદા મારીએ ઘણું વિસુરીલો અને દિલને છુઈ જવા વાલું રાજસ્થાની ગીત નિજરારી. રાજસ્થાની લોકગીતામાં નિજરા પ્રેમ અપનાયત અને દિલરી ભાવનાને બડે હી સુંદર અંદાજમાં બયા કરે હૈસા. એણ ગીતારી બોલ અને મધુર ધૂન શ્રોતાને રાજસ્થાન રી માટીરી સોંદી મહકરો અહેસાસ કરાવે. સાથો સાથીઓ, થોડો સમય નિકાલો, મનને સુરામાં રમણ દો અને આનંદ લીજો ઈસ પ્યારો રાજસ્થાની ગીતરો.

0: માઈ આંધી પાછે બારિશ વેવાણું મોસમ ઠંડો વેગ્યો. રાજ્યના કઈ ઉગની જિલ્લામાં આઈ આંધી બારિશ રા સમાચાર હૈ. દૂજી કાની આતુણી હલકામાં હાલ ઈ ઉમસ અર ગરમી રો જોર હૈ. મોસમ કેન્દ્ર જયપુર રે મુજબ બીકાનેર, જયપુર, ભરતપુર, અજમેર, કોટા અર જોધપુર સંભાગમાં આવતા 4-5 દિન તાઈ આંધી બારિશ ચાલતા રહેવાન રા આસાર હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી હર મહિના પ્રસારિત કર્યા જવાનવાળા ખાસ કાર્યક્રમ મન કી બાત માં 28 જૂન ને વિચાર બતાવેલા. આ એ કાર્યક્રમ રે 135મી કડી ફેલા. એ સારું આપ મુફ્ત નંબર 1800117800 માં 26 જૂન તાઈ રાય દે શકો હો. નરેન્દ્ર મોદી એપ અર માય GOV ઓપન ફોરમ રે જરીએ એ વિચાર ભેજા જા શકે હૈ. आखिर माय खास समाचार एक फेरू सुन ली रहो. राज्यपाल हरिभाऊ बागड़े कहो प्रदेश रा शूरवीर देश री हिफाजत माय खास काम कीनो. आयुष मंत्रालय 12वां अंतर्राष्ट्रीय योग दिवस मनावन सारू आज औपचारिक कार्यक्रम री शुरुआत कीनी. बीकानेर जिला री श्री डूंगरगढ़ माय व्या सड़क हादसा रे कारण एक ही परिवार रा 6 जना री मौत. हर प्रदेश में बच्चा ने दस्त तो बचावन और इलाज सारू काल स्टॉप डायरिया कैंपेन शुरू करियो चावेला. ईसा गई प्रादेशिक समाचार बुलेटिन पूरो थियो. नमस्कार.
1: मीडियम वेव 266.66 मीटर यानी 1125 किलोहर्ट्ज पर हम आकाशवाणी के उदयपुर केंद्र से बोल रहे हैं. शाम के 7 बजने ही वाले हैं. कुछ ही पलों में आप सुनेंगे ग्रामीण परिवारों का दैनिक कार्यक्रम खेती और घर.

0: ભાઈઓ તો હું આપા સુંદર સો મન ભાવન રાજસ્થાની ગીત ઓર હવે દેખો આપણે કિસાન ભાઈને જાણકારી કરાવવા કે દેખો ભાઈ આજે વિશ્વ બુજુર્ગ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ યો દેખો 2026 ને ન્યૂયોર્ક મહિને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજિત કીધો ગયો એક કાર્યક્રમ રેલાલારે જે બી વિકલાંગ વ્યક્તિએ વણારે અધિકાર આપે એક પ્રમુખ આંતરરાષ્ટ્રીય બેઠક રેલારે મનાયો જાયગા સા
1: બિલકુલ સા જો આબાદી ઉંમર બઢ રહી હૈ વિકલાંગ લોકોની સંખ્યા ભી વધતી જઈ રહી હૈ ઓર કઈ વૃદ્ધ વ્યક્તિઓમાં જો જીવન રે બાદમાં ચરણ મેં વિકલાંગતા વિકસિત થઈ જાવ સા
0: બિલકુલ ઓર દેખો અને દોયારો એક દૂસરે લારે સંબંધ દેખા કે આપા બુજુર્ગ લારે નરે સારા જો હે દુર્વ્યવહાર આપા દેખી રહ્યા હા ઓર અણારી જો હે રિપોર્ટ ભી કમ દરજ કીધી જાવે યો નરે રૂપામાં વહી શકે ચાહે શારીરિક રૂપમાં વો માનસિક રૂપમાં વો આર્થિક દુર્વ્યવહાર લારે અણા મહિને વણારી ઉપેક્ષા ભી કીધી જાવે યો ભી સામિલ હે નરી સારી પરિસ્થિતિમાં અસો વેવે જટે વ્યક્તિને પહેચાન સમર્થન ઓર સેવા તક જો હે પહોંચ ભી નહીં મિલ શકે
1: બિલકુલ સા અને સમસ્યાના સમાધાન લીએ કેવલ જાગૃતતા બઢાવવા પર્યાપ્ત નહીં હૈ અંડે લીએ મજબૂત પ્રણાલીની આવશ્યકતા હૈ જો દુર્વ્યવહારને રોક શકે ઓર વણાને હોવા વાલી જો પ્રભાવી ઢંગુ પ્રતિક્રિયા દઈને ઓર સાથી બુજુર્ગારી ગરિમા સ્વતંત્રતા ઓર વણારા અધિકારો સન્માન ભી કરે સા
0: બિલકુલ સમાજ મહિને બુજુર્ગાર લારે દુર્વ્યવહારને પ્રભાવી ઢંગુ રોકવાર વાતે પહેચાનનો વણારે જવાબ દેવાર વાસ્તે ઘણા વ્યવસ્થાની જરૂર પડે હે દેખો ઈ સબ વાતા ધ્યાન રાખણી હૈ વણાને ટેમ દેણો હૈ ઓર લાર લારે દેખો વી કઈ ચઈ રહ્યા હૈ જીસ તર આપા કહેવા કે બડા ને બચ્ચા દોઈ એ ખરીકા વેવે તો વણારે લાર લારે વણાને બેઠનો હૈ વણારે મનરી વાતા જાણની હૈ